0: ઉસ ના એન્ટીબાયોટિક પૂછવું પણ રેઝિસ્ટન્સ પૂછવું છે. એન્ટીબાયોટિક ઝેરચીન ngati ગ્રુગામ ઝર્મે જુસે બહાર છે ઝર્મોતે મતલબ પર ngati ગ્રુગામ બહાર ના જરાસી મિઝર પર જરાસી ngati જર્મ સરસે ઝર્મો મે જરાસી ગ્રુગામ લેવના રુગો સિસ્ટમ પો ખરાબ બચિન પરગા નમોનિયા છે ચાર કોમા ઝર્મો છે પેશાબ ઇન્ફેક્શન દે દે ઇન્ફેક્શન સો કોફર્ગી માં ઇન્ફેક્શન સો દો ઇન્ફેક્શન ચકાન પર ઝર્વત જરાસી બીમારી કે જરાસી યા ngati સપા નરદાક લાદન ઇઝબત સો ngati નરદાક બિયારસો તો જરાસી મિન છાને જરાસી મિસ ખતમ બે ઝર્મો યોમા દોસ મે મન કતિયો છે જરાસી મકુન ખતમ બે દો લઝર છે એન્ટીબાયોટિક ઓ યરે બિસ્માન પો તાદો કોલવા માશેસ નાદેસ મન પો કોલવા માશેસ નરગામ દેસ મન પલાસ વાશા મે કોઝોસ મઝો ડાઈ ખાલાસ મા મન મને દો લઝર છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ યાની નતા દિકનસ મન જતાસ જરાસી મ ખતમ બે જરાસીમ પ્રલોપ્સ જસમાન પોંગાચી પાસે અટેક બચાઈ બો છાનસમાન તો બેકાર સો દે જરમે જરાસીમ પર ગોયા લોસ કો સત પમાન મને દેસમાન તો સોન સેન રેઝિસ્ટન્ટ ઓ દે જરમોલા દે જરાસીમ પર દેસમાન પર ખલા મુકાબલા બે પૂરા ખુરી તૈયારી વાસે કો લો કામયાબ છાચુક છે મેં અચ્છા મોરદન જીચે કના દેકન સપાન નામ જાન રરગી ફાલી પર બાદ રરગી ને અટેક બાના દે ને ફાલી પર ઝગા દે ઝગા પણ બેકાર સો દે ઓર રેઝિસ્ટન્સ બધું હોય રેઝિસ્ટન્સ ઓર રેઝિસ્ટન્સ ઓર રિકવર થાય છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ મને એન્ટીબાયોટિક્સ મન પોઝોસ રવા ઝર્મો ઝર્મિક અસર માસો બજાર ઓસ મન જી કે જુ માલ તો ઝર્મોસ યા ચંપાસો દુકાનદાર એમ્પસિન છે ને મોસિન છે ને છે ને નો આજક ઇન ઝોલ રતા અસલી કોર્સ બધું મિયો મત ગા એન્ટીબાયોટિક છે ને કોઈ કોર્સ છે દસ ગાતા ફ્યાક પાંચ વખત છે ને બિલકુલ બિઝનેસ પ્યાપા સિલિન્ડર ના કો ચાંગ મોચના વેલ્યુ ની ધેટ ઓલ એન્ટીબાયોટિક્સ મન મન મામો સ્ટોન છે કચી ગયો દો ગાસ મન પેન દો લા ગાઝર મોલા જક્સન ઝાર વશે દો પૂરા ડંડા ઝન કા તો કામયાબ દો મઝાર કિ લા જક ઝો પાસ જરાસીમ ખતમ મચા લેશન કોડ ઇસમન પુલા ગેમ બો જાન તામક કુદરતી લોશન એરગો ના ગોર સદકસે તો દવાઈ બેકાર બસતા મને દો લા રેઝિસ્ટન્સ છે એન્ટીબાયોટિક ઝર્મોસ તુંતે ફુસા કોમેન્ટ આન્સર છાદ મતાન્સર ઝર્મોસ નોલાસ મંચે ડોક્ટર્સ બિસ કોઝ બિચિન 5 દિન 7 દિન 10 દિન કોર્સ હોજે એન્ટીબાયોટિક કસમ મન મામોદ મન ખાનદાન બોકરાં 40 50 હોત હર ખાનદાની ગા બીમારી કર યલા અસર હોત જરે દે કરી હોત છે નો ડોક્ટર બતાવ છે દો જક્સામ જા છે ઝર્મે હિસાબ હોત છે દો જર ખાન પર બરાબર ઝાર હોત છે યા મન દે જા છે ઝોસ પર કે જા છે ઝોસ પાંચ ઓ ગલત ચીજ છે છુતા
1: ગોન ડુ એલામત ચીગા ચોખશું છે
0: એલામત ઉચી હોય છે કોન ઝર્મો મફાને બેકાર હો ગયા ઝર્મો દોચા મેન ગામ ને દેસ મન પુગ્યા ચીકચે નો કો જાસે ફરાસો પાંસ જાપ છે હપ્તા દા જિયાન ઝર્મો યો ના ઓદેસ મન પુ દેસ ના લાસ બચા મેન કો બેકાર સો સે દોઝ હે રેઝિસ્ટન્સ સો સે દેસ મન બેન બદલ બાર ગોઝ દે દે જોલો મન નસ ના આચા ચોક ડોક્ટર દન ચન મન સ્પેન્સિલી સવારી ઓમત પે ક્રિસ્પર ઝે ચી સો ઝર્મો સો સુમતોંગ મને ફિર સો શાત સર 7-8-10 જેસા બીમારી હોગા છુ તા હાજર હિસાબ દેર ગયા ના જાતો હટી પર સાર રાના લકોલ લકોલ એમ્પિસિલિન પુ ઇન્જેક્શન ક્રિસ્ફોર મન બેકાર સો ગાસ મન જા ફોક્સ મન દેર ગયા ના સેપ્ટાન દે ફન ચલેવિન તો એઝર મો પિશાબ ઇન્ફેક્શન સા ફન મત યાન દે હટી પાને રાના લ 2 દિન ખા 3 દિન ખા 4 દિન ખા દિન તાસે પૂરે દુનિયા સે દવાઈ સ્ટોર મને કયોકે કોમા બેકાર સો દરિયા અંદર છે બહાર ક્યાં યુરોપ અસું બહાર કન્ટ્રી ના ડોક્ટર નુસ્ખા મત પરસમાલ છે ટેબ્લેટ છે તમે ગેર કાનૂની છુતા બજાર ના આમ મિસા કાનસમાન લેન મા ગેર કાનૂની કે કોન્ડો છે પતા છે મેં દિસમાન પર જક્સામ ઝાર વશે દરે
1: બિલકુલ
0: હર સમાન ની કુરી મુદ્દત છે 5 દિન 10 દિન 15 દિન મહિના મા ટીવી છે ઠીક છે ટીવી એસ ના પાસ નામજા ગાચા ચોક ડોક્ટર દાન છે ના દાઈ સાલ સમાન ન સોય પિન લોતામ રિસર્ચ બિંદુસે દેસ જાટુક કે ફાપસ્યો લઈ સાલસે છુતા સમાનો ચેન્જ બસે તદરા દેસ જાટુક કે પ્યાન કોસ ફાના કાતો રિગામના ઓ દવાઈ બહોત મેંગે દવાઈ ઝારગોસપત નો ઇન રેઝિસ્ટન્સ સોસે દેસ ઓલા આમ મા ચંપા છે બુખાર છે બિસાબ છે કે યાસમાન જી તમે જા કે દોસ ફાન દે ઓ દો ગલત યાદ મને વિઝાર ગોશિન ઝાના ક્વોલિફાઈડ ડોક્ટર ચટ્ટી સે જક્સમ ઝાર ગોશિન જો ઝરે દો પૂરા 10 દિન 15 દિન કોઈ કોર્સ કાંસે જાના નીદસ મન પો પંચિન મઝા

ઇન્ટરવ્યુ શોધશો એના હિસાબ કે 2024 ઇન્ટરવ્યુ સ્ટાર્ટ સોમ ઇન અંડર નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ છે છાને દે 2024 એના 2481 કરોડ સેન્શન સોમ ઇન એના હિસાબ દે કોસ દિન દા બાજોત કી ફોકસ બાજોત કી હમે 18,000 ક્લસ્ટર વિલેજ એડોપ્ટ બચેન સુ દે પૂરા ઓલ ઓવર ઇન્ડિયા 18,000 ક્લસ્ટર વિલેજ એડોપ્ટ બચા દોના કમ અસ કમ 10,00,000 હેક્ટર અંડર નેચરલ ફાર્મિંગ 2026 એન્ડિંગ સપાઈ દો કવર વચન સુ દે આંગ લુક યંગ ચિચી ગયો કી દક્ષમ ગાચા સંતા મને સર કી કવર ચિક કી નથી સપી વિલેજ રે દો અંડર નેચરલ ફાર્મિંગ યંગ ગાચા એક સાલ પૂરા કવર બસિન સર થ્રુ ઇન કોલેબોરેશન નથી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર ઇઝ દક્ષમ ગાચા અસ્કી ના ફલ્લા નેક્સ્ટ કમિંગ મંડે ના ફલ્લા ડેટ તંગ જોત કી યંગ 5 દિની અંડર નેચરલ ફાર્મિંગ ટ્રેનિંગ ચ્યોત દે ગાઉં બીકોઝ